ગ્રામ જગત કાર્યક્રમ શ્રવણ ભાઈના અરુણ ભાઈના ઘણા ઘણા રામ રામ. તો આજ રવિવારે દિન, રવિવાર રો બીજો કોઈ દિન જો અંતિમ રવિવાર, અંતિમ રવિવાર મેં હર રવિવાર નો સુધી 11 વાગે દેશના પ્રધાનમંત્રીજી મન ભી બાત ભી કર્યા પરે દેશવાસીઓ સાથ મેં બિલકુલ એ કાર્યક્રમનો આપણો શરણો ભી થઈ જાય. કઈ કઈ ચીજો એ કાર્યક્રમથી આપણને શીખવાનો ભી મળી, દેશ પૂરે દેશમાં કઈ નવાચાર હોયા, કઈ તરીકેની અલગ અલગ ચીજો હોય, દેશ કઈ જગ્હા જઈ રહ્યો હોય, મેડ ઇન ઇન્ડિયા જગત દેશના પ્રધાનમંત્રીજી વાત કરી, ખેલ જગતની વાત કરી, મતલબ હર ચીજની અલગ વિશેષતા, કઈ સમાજસેવીઓની વાત કરી. તો કહેવાય મતલબ એ કાર્યક્રમનો આધે ઘંટેનો કાર્યક્રમ હોય, આપણે રેડિયોના માધ્યમથી, આકાશવાણીના માધ્યમથી આપણે શોધાય, ટીવીના માધ્યમથી શોધાય. બિલકુલ એ કાર્યક્રમનો હર કિસાન ભાઈનો એ અંતિમ રવિવાર, મતલબ જો મહિનાનો અંતિમ રવિવારે હું તેમ શરૂ થાય છે, આધે ઘંટેનો પ્રોગ્રામ હોયા કરી. દેશવાસી શું આપણા પ્રધાનમંત્રીજી જોડી અજદ અલગ અલગ જોડી, તો અલગ અલગ વિષયમાંથી બી ચર્ચા કરી. તો અલગ વિષયની સાથે સાથે આપણો વિષય આજ રૂકીએ, તો આપણો વિષય વિષય ભાઈ કિસાન ભાઈઓ હે જોડો, કિસાનો શું જોડો હે ડેરી વ્યવસાય. વિશેષકર જો ડેરી વ્યવસાય ઓ જેસલમેર મેં વૈસે પશુધન હે, પશુધન મેં આપણા જો કિસાન ભાઈ હે ખેતી સાથે સાથે પશુ પશુધનનો કામ કરે. પશુધન મેં અગર ગાય ની વાત કરો તો આપણી જેસલમેરી જો ગાયો હે ઓ બહુત હી ફેમસ હે, ક્યોંકિ એતરી જો પહેલે તો ચારો ફેમસ હે, ક્યોંકિ એ જો ગાય હે જો એકદમ પૌષ્ટિક આહાર લઈ સાથ સાથ રે મેં જો આપો ગાય રે સાથ સાથ દૂધ ડેરી રો જો વ્યવસાય જો કરી લો, દૂધ થી જો ડેરી ના ઉત્પાદન હે જૈસે પનીર હે, દહી હે, ઘી હે, ક્યોંકિ જેસલમેર જો હે પર્યટન શહેર હે, પર્યટન શહેર મેં લોગ એક ગાંવ મેં બીજે મેં જાવ તો આપ સોચો કે દહી સુગરોડી છાશ ભી હે, ઓર અગર આપને દેખ્યું હે કઈ પર્યટક સ્થળો મતલબ એક છાશ થી ગ્લાસ 15-20 રૂપિયા મેં બિકી, તો તે સોચો પર્યટક આપણે જે લોકોનો આપણે ભાઈઓનો કઈ તરીકે શું લાભ મળી શકે. પૂરે સાથ સાથ મેં અગર અગર આપણે ઘીની વાત કરો તો એક દેશી ઘી અગર આપણે વાત કરો તો 1500-2000 રૂપિયા કિલો તક રો ઘી આપણે જેસલમેરમાં ઉપલબ્ધ છે. મતલબ એક છોટે સ્તર મતલબ ડેરીનો વેપાર અગર આપણે શરૂ કરો તો 5-10 દુધારૂ પશુઓ આપણે શરૂ કરો તો કમ સે કમ આપણે લગભગ 5-10 લાખ ઘીની શરૂઆતની નિવેશ સાથ સાથ આસાની શું કરી શકો. ભાઈ અગર આપણે વાત કરો ડેરી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા હશે તો એ સૌથી બઢિયા જો નસ્લ હે ઓ ગાય, ગાય અગર 80 નસ્લો અગર આપણને નસ્લ હે જૈસે સાહીવાન હે, ગીર હે, રાઠી હે, જેવી ભારતીય નસ્લો જો હોયા કરે, હોલ્ટીઝ ફ્રિઝિશન જેવી નસ્લો વિદેશી નસ્લો આવે, પૂરે સાથ સાથ ભેંસ હે, ભેંસ જો અધિક વંશા ફેટ વાળે દૂધ તું મુરા ઓર મહેસાણ રમવા લગભગ લોકપ્રિય હોયા કરે. પૂરે સાથ સાથ મેં બુનિયાદો ઢાંચો ઓર કર્યો નથી જે પશુઓ મેં અગર આપણને રખણો હોય તો બઢિયા ધૂપ રેમાં રખો, બારિશ વધારે રખો, ઠંડ શું બચાવી રખો, એવી જગ્યા રખો જે આબાદી હે, દૂર નહીં હોય, સડક રે માર નથી તરે શું જોડો હોય, જે કે શું કહીએ કે દૂધ આપૂર્તિ ઓર પરિવહન આસાન હોઈ શકે. ત્યારે તો મતલબ ડેરી એવી જગ્યા ખોલો કે ભાઈ ઓછ રોડ હે, બસ હે, આવન જાવના સંસાધન હે, ઓ તક અગર ડેરી ખોલો તો આપણને ઓછ દૂધ રૂ જો આવાગમન હે સહી જગ્યા સહી ડેરી મતલબ આપણે પહોંચ શકો. બિલકુલ જો ખુદ ઉત્પાદનની અગર વાત કરો તો 60-70% જો હે ઓ પશુઓ મતલબ આહાર મતલબ ખર્ચ્યા કરે. અહીંયા અગર આપણે જેસલમેર મેં પશુઓ ની વાત કરો તો પશુઓ મેં દૂધ ની વાત આવી, દહી ની વાત આવી, ઓર દૂધ ઓર દહી સાથ સાથ મેં પનીર ઓર આઈસક્રીમ ની વાત આવી, જો અચ્છે માવે ની વાત આવી, તો ક્યાં ની પશુઓ મેં આપણે ઊંટ હે ઉમે ભી ઊંટ દૂધ ની વાત આવી, ઊંટ દૂધ શું બનોડી આઈસક્રીમ ભી જો ભણ્યા કરે. તો કહેવાય મતલબ જેસલમેર મેં અગર આપણે વાત કરો, બિકાનેર ની વાત કરો તો કોઈ વિશેષ વાત કોની કે હર છોટા છોટા ડેરી ઉદ્યોગ ખુલ્લા હે, ઓર સરકાર છોટે છોટે ડેરી ઉદ્યોગ માટે હંમેશા સમય સમય માટે શુલ્ક બી બનાવી, કઈ તરીકે સંસાધન લેવડ વાસ્તે હું સબસિડી બી દઈ, ઋણ બી દઈ. તો કહેવાય મતલબ કિસાન ભાઈઓ આપણો ડેરી જો ઉદ્યોગ હે કેતન કેત કિસાન ભાઈઓ શું જરૂર હોય, અગર એક જીવડો હાથ અગર આપણો કે કસી હે તો દાવડો હાથ જો હે ઓ કેતન કેત પશુધન મેં ડેરી ઉદ્યોગ હે. ડેરી વ્યવસાય બહુ બડિયો વ્યવસાય અગર આપણો શરણમાં આવે ગુજરાતમાં અગર આપ સુન્યો હો તો અમૂલ બી હે, ઓર બી કઈ તરીકે એ તરીકે શું રાજસ્થાનમાં સરસ ડેરી હે. તો બડે સ્તર મતલબ અલગ અલગ આપો જેસલમેર પશ્ચિમ રાજસ્થાન જિલ્લે મેં હો અગર દૂધ કલેક્ટ કરકે સંસ્થાને માધ્યમ છું, સમૂહને માધ્યમ છું, સંસ્થાને માધ્યમ છું, એ તરીકે આપો વ્યવસાય કરો તો કેતન કેત આપણો લાભદાયક હોઈ શકે. તો સરકારનો રસ્તો આપો જાય સંસ્થા રાજસ્થાન એ લોક જીવ.

ભૂરીઓને ઊંટ મારો કાકરી સામાન જોરે મારો કાકરી સામાન જોરે મારો ભૂરીઓ પાળા કાઢના કાવેરે રાજ મારો ભૂરીઓ પાળા કાઢના માને રાજ મારો